0: શ્રી રમઝમ કચ્છ આરુ શ્રી ડીએસ બઘેલ રામ સાહેબ કશ્યપ આરુ જદુરામ નાગ તો એદાય એ મંચો ઠસા કે મોર કરું આરુ મેં એ સબલે પહેલે એ ઉજા હાથ બાટચો બસુ બીતા રમઝમ બાટલે આલે ના શરૂ કર
1: આલે મોચો ઠસા કે તમે સુન મોચો ઠસા એ આય હા આદન નાંગર ટીઉસ જુવાડી હા હા આદન નાંગર ટીઓસ જુવાડી લાલ બહેલા સૂર્ય સિંહ ભીતરે બહારી રાંધા બાટા કા જય જયકડા હોલા સતરી બુહારી
2: બેટા બેટા કુલ્હાર ઢેટા બેટા બેટા કુલ્હાર ઢેટા બાપ કે દખલો ચેટા દુનો ખાતલા કુકડા ભાજા હોતા હોલા મારા
3: કુમક મામા કુમી જોવાડી કુમક કુમક કુમક મામા કુમી જોવાડી લાલ બોયલા સૂર્યા સિંહ ભીતરી બહારી કાય બોલે છે લાલ બોયલા સૂર્યા સિંહ ભીતરી બહારી और दोना पोत्री का झगड़ा बोला सत्री बुआरी सत्री बुआरी
1: दोना पोत्री का
4: दोना पोत्री का अच्छा आले सम आले मचक बल गोटक सुन आले
3: सुन सुन आले
4: सर हिटली खुटी फुटली जता
3: जता
4: हिटली खुटी फुटली जता काय आसे हो तुमचो मचो लाग नता
3: लाग नता
1: लाग नता
3: हिटली खुटी लाग नता
1: ए दे टाका अले मचो सुना
3: हां हां हां
1: ए दे नासन
3: हां
1: अले सुना કર્યા કર્યા તે તર બીચા બોરલો બોરલો જામ
3: જામ
1: કર્યા કર્યા તે તર બીચા બોરલો બોરલો જામ ખંડી મુજકી મારતો બીતી કેવી દી દેખા
3: કેવી દી દેખા ઈ દે ઈ દે ઈ દે હા આલે સમજ
2: મચક સુનાતા હો
3: આલે આલે આલે
2: ભાઈ સાંગેન તા ઉતલો ગોરસ ચૂલા જો વાટા ઉતલો ગોરસ ચૂલા ચો વાટા કારી નોની ચિકન કોસા કોસા કે થાપી બસા હાથે ની હાય ચૂડી ફિંદલી સે ઠેકરા
1: પાટા ફિંદલી સે ઠેકરા પાટા
3: આલે હો સમધી આલે મોચક સુના
2: હા
3: દોંદી મુંડા ને લોદી પોડલી ગોંદી મોકડો ધાન દુંદી મુંડા ને લોદી પોડલી ગોંદી મોકડો ધાન તું કે પીલા નહી ઝીલા નહી
1: પીલા નહી ઝીલા નહી કઈ કરે દે
4: ખોડ્યા ગાય બાંધા મારી ગોટાની ગાય બાંધા મારી ગોટકી ગોટાની આય તીન ભાઈ કાજે બાયલે આનલા દેવરાની જટાની આયો
3: દેવરાની જટાની
1: આયો તીન ભાઈ કાજે બાયલે આનલા
4: દેવરાની જટાની જટાની આયો
1: આલે મતલો બોલકોટ
3: આલે સાંગા
4: આલે સાંગા
1: ગાંવ પારા ને રહુવાત જાત અનજાત ગાંવ પારા ને રહુવાત જાત અનજાત માય માય ઘરો પોતલી ભાત મોનુ ઘરો લાત
2: નાની મેરી મોટો
3: ઝાર
2: નાની મેરી મોટો ઝાર જહાં દખે લોહરા સાર હોતા પજાય
3: ફાર
2: માજી ઘરે બિયાહોલી હોતા રાંધલા ઉડી
1: દાલે તો બિયા ઘરે તો માસ
3: ભાતા આમી ચારો ભાઈ થીને કે થીના ગોટક મુંદી દિયા ચીના કાય ગોટક મુંદી દિયા ચીના ગિલટ મુંદી કે ની દિયા ચીના ગિલટ મુંદી કે ની દિયા ચીના દોકુઆ ઘીના
1: ગીત ગીના
3: બાપ રે ગિલટ મુંદી દેલે
4: चीना नहीं दिया मैं तुमके सांगे दे गोटोक ठसा कहाँ जासित कायचो हो जा में कहाँ जासित कायचो हो जा में पूरे पूरे केवरा जैसे जापी बजा रे
1: सरगे उदिला लंदिया तारा सरगे उदिला लंदिया तारा बेड़े का पनी झारा
2: माय बाप नुहा थूसन माय बाप नुहा थूसन काली चौगट देखन नौ घर
3: पोकना पोतरली बोला काय पोकना पोतरली पोकना पोतरली बोला काय पोकना पोतरली अच्छा गोट के सांग तो बेरा तुम चो तो
4: टाण पाल चो भोंडिया भाचा टाण पाल चो भोंडिया भाचा पोटानार चो गाय
3: गाय
4: कारी माला संगे गुरिया गुतले अच्छा फूबू आए हो
3: कारी माला संगे गुरिया गुतले
1: अच्छा फूबू आए
2: अच्छा
1: गोटक था ने हो अच्छा जोश ने लोग मन बसुर हो
2: अच्छा
1: गुदली दहाय गोची बाजा बीता मन है ना
3: अमरला
1: अच्छा कोटक कोटन गोची बाजा उनको जाना चट बीती है गोची बाजा जो गोट की तुम्हें सुना देखा मोहरी बोले से ती ती ती ती ती ती तुचना तुचना तुचना
2: मोहरी
1: ए गोट के सुनो नुवाती निशान कहाँ जो गाय रहती था फुट बोले बोले से निशान
2: अच्छा
1: आई के दादी निलो आई के दादी निलो ये गोट के सुनो ढोल कहाँ जो वो गाय रो तो ता ये बोले फिर बोलुक मुरियालो ढोल बोले बोले से पालू चामड़ी ये तीनों चो गोट के सुनो टूर उड़ी ये जो छारबीरी है ना ये छारबीरी पर रोका रुआ था समाज गोट के सुन लो अरे ये बोले से चारो कासन होला हो धराधरी धराधरी धराधरी धराधरी ओन ये जीवन उताए खतरला
2: मेछाना डाड़ी जमीन ना बाड़ी
1: बाड़ी
2: दाखन फिन दो से कान ने बारी
3: बारी काय के नाल बोले कान ने
1: आसे बारी तो रही है दख तो काज नी आई काय मात्र लोग जो आजकल काय असली तो चले से बारी बारी फादा हां
3: ये हो हां अलमोच गोट के सुना
4: आले आले सांगा सांगा सांगा
3: असनोली हां तुम चो बाजा मोरी सांग लो गोट असन आई बोले
2: हां
3: गोटक तो आने ढेकी ढेकी तो जान
2: साहब
3: धान फूट तो भी ढेकी ढेकी बोले से काय बोले से शंकु है मैं ढेकी मजले सबले बड़े मैं ढेकी मैं तो सबले बड़े मैं ढेकी नहीं रले काम नहीं चले
2: चले
3: ये गोट के सुनन बाती ढेकी तानो कोटन बोले रीस लागली हूँ कोटन काय बोले शंकु है मैं कोटन मैं तो सबले बड़े मैं कोटन नहीं रहले काम नहीं चले ये दोनों चो गोट के सुनन बाती सूप
2: सूपा अच्छा
3: हंगुल बोले से मैं सूपा मैं तो सबले बड़े मैं सूपा नहीं रहले काम नहीं चले ये तीन झान चो गोट के सुनन ठाक ली कांड तो घाट नहीं ला धान गाड़ तो बीती
1: बोले
3: से मैं घाट नहीं मैं तो सबले बड़े মনে ঘাটনি নিরলে কামনি চলে
1: চলে
3: সপ্পা আছে গোটকে শুনুন শুনুন কাঁড় তো বিতিল।

રેડિયો સુનતો સફાઈ લોગ મન કે મેં માધુરી યાદવ કરે છે જુહાર. આજે અમે એ સમય છો ગોટ કાર્યક્રમ ભીતરે ગોટ કરું છે પૂરા દેશ ચિન્હે. રેડિયો સુનતો સફાઈ લોગ મન કે મેં માધુરી યાદવ કરે છે જુહાર. આજે અમે એ સમય છો ગોટ કાર્યક્રમ ભીતરે ગોટ કરું છે પૂરા દેશ ને અરુ છત્તીસગઢ ને બદલે ચલતો અભિયાન ખેતી બચાવ અભિયાન છો બારે ને. ખેતી બચાવ અભિયાન છો મૂર ગોટ રસાયણિક ખત છો નુકસાન લે માટી કે બચાતો રહે યહી લાગુન જૈવિક ખત કે લગાતો કાજે એ અભિયાન ચો માધ્યમ લે ખેતીયાર મન કે જાગૃત કરતો હોય છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશ ચો રાયસન જિલ્લા ચો રમસિયા ગાંવ લે એ અભિયાન ચો મૂર કરલા એ મોકા

0: શ્રી ચૌહાણ બલ્લા કીગે અભિયાન માટી માઈ કે બચાન રાખતો કાજે રાષ્ટ્રીય સંકલ્પ આય માટી રલે કમાની આય અરુ કમાની અછા મિરલો ને કિસાન ચો જીવનાને હરીખાય અરુ કિસાન હરીક આસે તેબે દેશ સમૃદ્ધ બનેશે યે કાજે માટી ને સહી ખત ભાત સંગે માટી ચો જાંચ બલો ને મૃદા પરીક્ષણ કરાતો રાય જાંચ પાછે માટી હિસાબ લે ઉપરાહ ખત ઉર્વરક સાંગલો હિસાબ લે લગાતો રાય શ્રી ચૌહાણ બલ્લા કે સ્વ સહાયતા સમૂહ ચો માધ્યમ લે મહેરાર મન કે રોજગાર લે જુહાતો હોય દે અરુ પાત્ર મહેરાર મન કે પ્રશિક્ષણ બલે દિયે જાય દે અરુ રોજગાર મૂર કરતો કાજે ઋણ ચો સુવિધા બલે મિરે દે જે ચો લે હુન મન આત્મનિર્ભર બનોત ખેત બચાવ અભિયાન ભીતરે છત્તીસગઢ ને બલે ખેતીયાર મન કે પ્રાકૃતિક ખેતી સંતુલિત ઉર્વરક ઉપયોગ અરુ માટી કે બચાતો કાજે જાગૃત કરતો હોય દે એ ભીતરે ગ્રામ પંચાયત વિકાસ ખંડ અરુ જિલ્લા સ્તરને કૃષક સંગોષ્ઠી ચોપાલ જન જાગૃતતા કાર્યક્રમ ચો આયોજન હોય છે સંગે સંગ જૈવિક ઉત્પાદન મંચો પ્રદર્શની બલે લગે છે યે અભિયાન ને કૃષિ ખોજાકારી મન ખેતીયાર મન કે ખોજાકારી ઉવાટલે કમાની કરતો કાજે જાણકારી બલે દાયસોત આગર લોગ લગલે જાણકારી અમરાતો કાજે ઇહાર જહાર ચો બાટ ને દિવાલ મન ને યે લાગુન ગોઠ મન કે લીખુન સાંગતોર હોય છે હુતાય હરા ખત જૈવ ઉર્વરક નેનો યુરિયા એસએસપી એનપીકે અરુ સૂક્ષ્મ પોષક તત્વ ચો ઉપયોગ કાજે સાંગતોર બલે હોય છે જાનુક હો કે 30 જૂન તક ચલતો બીતી ખેત બચાવ અભિયાન ખેતી ભૂઈ કે બચાતો સંગે કિસાન મન કે ખોજાકારી ઉવાટ લે કમાની કરતો કાજે જાગૃત કરતો હિસાબ ચો ગોટોક બળે કામ આય જેથા કૃષિ ખોજાકારી મન કૃષિ મહાવિદ્યાલય ચો વિશેષજ્ઞ કૃષિ વિભાગ ચો અધિકારી અરુ જન પ્રતિનિધિ મન ગાંવ ગાંવ ને જાઉન કિસાન મન કે જાગૃત કરે છો
1: આપ સુન રહે થે સમસામયિક વિષય પર આધારિત કાર્યક્રમ ભારત સરકાર આપકે દ્વાર હલબી બોલી મે મીડિયમ વેવ 396.82 મીટર અર્થાત 756 કિલોહર્ટ્ઝ FM બેન્ડ 100.1 મેગાહર્ટ્ઝ ઓર ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર આકાશવાણી કા યે જગદલપુર કેન્દ્ર હૈ ઇસ સમય શામ કે 5:10 હોને વાલે હૈ લીજે સુનિયે યુવા સાથીઓ કા પસંદીદા કાર્યક્રમ યુવાવાણી

સાહેબ કેટલો અચ્છા એ જો શિવ મહિમા એ જે ગુણગાન બદલે રેલી અસન તો પૂરા પૂરા ગાવલો પૂરા પૂરા સુનાલો ને ખૂબ સમયા બોલે હોય તે કાંઈ કે આમ કે ખીનિક સમયા ચલુક બલ પડે છે ને તું એટલો અચ્છા લિખુક બલ જાનીશ પડુક બલ જાનીશ ગીત ગાઉક બલ જાનીશ એ બલ ગોટો કલા એ બીજ પીલા મન